0: માટીરી સોંધી ખુશ્બુલેર જત તરંગા ઘર ઘર જાવેહી લોકગીતારી મીઠી તાન હર મનને છૂ જાવેથી જ્ઞાન સંસ્કૃતિ અર સંવેદનારો એક સુંદર સંસાર રહ્યો રેડિયો કેવલ આવાજ હીની જન જનરો પરિવાર રહ્યો.
1: રેડિયો દુનિયાનો એકમાત્ર ઈસો માધ્યમ હે જેકો પિછલે 130 વર્ષા મેં પ્રિન્ટ સુલેર ટેલિવિઝન ઓર ઇન્ટરનેટ ક્રાંતિ તક હર તકનીકી મેં બદલાવ રો સિર્ફ સામનો હી નહીં કર્યો બલ્કિ હર લહેર રહે સાગે આપરી પ્રાસંગિકતા જેકી હે ઓરી મજબૂત કરી.
0: એફએમ ચેનલો વિસ્તાર હોયો ઓનલાઈન સ્ટ્રીમિંગ મોબાઈલ એપ સુશ્રોતા અબ દુનિયા રે કોઈ ભી કોણે સુ આકાશવાણીને સુન સકે હે.
1: રેડિયોરી યાત્રા સિર્ફ તકનીકી હી નહીં માનવી સંવેદનારી યાત્રા હે.
0: આકાશવાણી રેણ 90 વર્ષારી યાત્રા રેણ વિશેષ કાર્યક્રમ મેં આજ કુછ વિશેષ આવાજા સે ભી બાતચીત કરાલા ઓર જોડાલા ફોન રે માધ્યમ સુ.
2: આપ સુન રહે હૈ આકાશવાણી જોધપુર સે ગણગોર. હમ બાત કર રહે હૈ ફોન લાઈન કે માધ્યમ સે દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી કે જાને માને વરિષ્ઠ ઉદ્ઘોષક જયંત પાત્રેકરજી સે. નમસ્કાર જયંત જી.
3: નમસ્કાર આરાધના.
2: આકાશવાણી જોધપુર કે ગણગોર કાર્યક્રમ મેં આપકા હાર્દિક સ્વાગત હૈ.
3: જી ધન્યવાદ.
2: વિવિધ ભારતી કી દુનિયા મેં આપકી આવાજ એક અપનાપન ઓર મીઠાસ લેકર આતી હૈ ઓર હર આવાજ કે પીછે એક ખૂબસૂરતી કી કહાની હોતી હૈ. હમ સબસે પહેલે યે જાનના ચાહેંગે કી રેડિયો ઓર ઉદ્ઘોષણા કી દુનિયા મેં આપકી જો શરૂઆત હોઈ વો કૈસે હોઈ.
3: રેડિયો કી શરૂઆત અલગ હૈ ઓર ઉદ્ઘોષણા કી દુનિયા કી શરૂઆત અલગ અલગ હૈ. તો પહેલે ઉદ્ઘોષણા કી દુનિયા કે બારે મેં બતાઉંગા કે રેડિયો કી કાર્યક્રમ બચપન સે સુનતા રહા હું ઓર ઇસકા મુઝે આકર્ષણ પહેલે સે હી થા. મગર સ્કૂલ કે દિનો મેં હમારે એક ભટ્ટ સર હુઆ કરતે થે જો કાર્યક્રમ હોતે હૈ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉનકા અનાઉન્સમેન્ટ કિયા કરતે થે વો મુઝે બહોત અચ્છા લગતા થા કે કાશ મેં ભી અચ્છા કર પાઉં. ઇસકા જિક્ર મેને અપને જબ મેરા સિલેક્શન હુઆ થા અનાઉન્સર કે પોસ્ટ પે તો ઇસ બાત કા જિક્ર મેને અપને ઇન્ટરવ્યુ મેં કિયા પર્સનલ ઇન્ટરવ્યુ મેં કે બચપન સે એસા આકર્ષણ થા માઇક્રોફોન પે બોલના યે કૈસે હો કૈસે કરતે હૈ સબ લોગ ઇસકા મુઝે બડા યે લગતા થા. તો ऐसे ही शुरुआत हुई और कॉलेज के दिनों में अलग अलग कार्यक्रमों में भाग लेना जहाँ हो सके वहाँ उद्घोषणाएं खुद होके अपने टीचर से कहना कि मैं इस कार्यक्रम के लिए उद्घोषणा करूंगा. ऐसे धीरे धीरे इसकी आदत होने लगी. फिर बाद में जब पढ़ाई चल रही थी उन्हीं दिनों में मैंने एक एड एजेंसी ज्वाइन की और वहां पे विज्ञापन लिखने लगा. विज्ञापनों में रेडियो के विज्ञापनों में बोलने लगा मैं. ऐसी एक शुरुआत हुई थी और रेडियो का भी आकर्षण तो था ही पहले से. उन्हीं दिनों में फिर इश्तेहार आने लगे तो आकाशवाणी मुंबई में सबसे पहले मैंने मेरी नियुक्ति हुई थी उद्घोषक के रूप में. और तो वहां मैंने अपना अर्जी दी थी और कुल कुछ 1000 से 1200 कैंडिडेट्स होंगे और एक ही पोस्ट थी. उनमें से फिर लिखित परीक्षा में मेरा चयन हुआ. 27 लोगों को चुना गया और उन सबका फिर ऑडिशन हुआ स्वर परीक्षण जिसे हम कहते हैं. और उसमें से फिर 4 लोगों का केवल जो है पर्सनल इंटरव्यू लिया गया. तो उनमें 3 लड़कियां थी और एक मैं अकेला था. तो मैंने तो उम्मीद छोड़ दी थी कि बस इस पोस्ट के लिए आमतौर पर लड़कियों का सिलेक्शन होता है ऐसा मान के मैं चल रहा था. मगर खैर मेरा इंटरव्यू बहुत अच्छा हुआ होगा और तो मेरा वहां पे चुनाव कर लिया गया. आकाशवाणी मुंबई में जो एक संवाददाता चैनल होता था वहां सबसे पहले मेरी नियुक्ति हुई और वहां से

0: અમીન સયાની ભાઈઓ ઓર બહેનારે આપણે જાદુઈ ઓર દોસ્તાના અંદાજસું બિના કા ગીતમાલારે માધ્યમસું રેડિયોને એક નઈ પહેચાન દી.
1: દેવકી નંદન પાંડે ઓર રામાનુજ પ્રસાદ સિંહ રી ગંભીર વ સધી આવાજ સમાચારો રી દુનિયા મેં એક વિશ્વસનીયતા ઓર પ્રાય બની.
0: મહિલા સમાચાર વાચકા મેં વિનોદ કશ્યપ આપણી બુલંદ આવાઝ ઓર બેબાક સ્પષ્ટતા રે વાસ્તે જાણી જી જાવે હે.
1: દેશ રી સુરીલી ધડકન વિવિધ ભારતી કેવલ ભારત મેં નહીં વિદેશો મેં ભી લોકપ્રિય રહી. 2 ઓક્ટોબર 1957 મેં આ સેવા જે કે પ્રારંભ હોઈ હતી.
0: 3 ઓક્ટોબર 2014 ને રેડિયો રે ઇતિહાસ મેં એક નયો અધ્યાય જુડ્યો. વિજયદશમી રે પાવન અવસર પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી મન રી બાત કાર્યક્રમ માધ્યમસું પહેલી વાર દેશની જનતાને સંબોધિત કર્યો.
1: હર મહિને આખરી રવિવાર ને પ્રસારિત હોને વાળે ઈ કાર્યક્રમ મેં પ્રધાનમંત્રી સીધા દેશ રે નાગરિકા સુ જુડ આપરા વિચાર અનુભવ ઓર આમ નાગરિકો રી કહાણી ઓર ઉપલબ્ધિયા હે જે કી સાંજા કરે.
0: મન રી બાત કાર્યક્રમ ને રેડિયો જો હે આધુનિક રૂપ દિયો હે. સમાજ મેં સકારાત્મક બદલાવ લાણેરી એક ઐતિહાસિક પહેલ રે રૂપ મેં આપરી એક અલગ પહેચાણ બનાઈ હે.
1: રેડિયો ને સંવાદ સમજદારી ને સુગમ બનાયો. અનુશાસન શાલીનતા પરંપરાએ રેડિયો રી અમૂલ્ય નિધિ હે.
0: તો વાત કરા જોધપુર આકાશવાણી રી. સુબહ રી શરૂઆત હોયા કરે અઠે વંદન ઓર પછે ભક્તિ સંગીત સુ.
1: નમસ્કાર. હર સુબહ નહી ઉર્જા ઓર ઉપયોગી જાનકારી રે સાગે શ્રોતાઓ સ્વાગત કરે. સકારાત્મક બનાને વાસ્તે સાગે સાગે સમસામયિક વિષય પ્રેરક પ્રસંગ મહત્વપૂર્ણ સૂચના ઓર સુ શ્રોતાઓને જોડે ઓર ગીત સંગીત સુ આનંદિત કરે.
0: ઓ આકાશવાણી હે ઓર અબ સમાચાર સુણે. આ આવાજ તો આપણે સબ સુણી હે. જદ ભી બાત આવે સમાચારારી દેશ દુનિયારી ખબરારી તો આકાશવાણી સમાચારાને વિશ્વસનીયતા રે સાથ હંમેશા હી પ્રસ્તુત કર્યો હે. ચાહે વા હિન્દી મેં હો, અંગ્રેજી મેં હો, સંસ્કૃત મેં હો યા સ્થાનીય ભાષા મેં.
1: નારી વાટિકા હો યા ગણગોર જોધપુર આકાશવાણી રૂપ મહિલાઓ સુ જુડોડો કાર્યક્રમ અને સંઘર્ષ

0: રાજસ્થાની લોકગીતા અને ભજનારે ઇન ફરમાઇશી કાર્યક્રમ મે આપણે સાથે આપણો સાથી ગુરવિંદર વિશ્નોઈ તૈયાર હૈ આપણા લિખેડા કાગદ લે
1: ઓ કાગદ આયો હૈ ગાંવ ચેનપુરા તહેસીલ ધોરીમીના બાડમેર સું જગદીશ ભારતી વિજેશ ભારતી નરેશ ભારતી અર મલિતા ગોસ્વામી રો
2: આગલો કાગદ આયો હૈ પહેલા પુળિયા ચોપાસની હાઉસિંગ બોર્ડ સું લિખે હૈ દિનેશ સોડા રુદ્રાક્ષ ભવ્યાંશ રમન સોઢા અર જીતેન્દ્ર સોઢા
0: પટેલ નગર મલોટ પંજાબ સું રમેશ કુમાર જાજોરિયા ગીતારાની જાજોરિયા ગગનદીપ જાજોરિયા અર બેબી આરજુ જાજોરિયા માને કાગદ લખ્યો હૈ
3: ઓ કાગદ આયો હૈ ગાંવ અરણિયાળી તહેસીલ ધોરીમીના બાડમેર સું લિખનાળા હૈ ફરસારામ ખત્રી ભવાની શંકર ખત્રી પંકજ રેખા ખત્રી નિર્મા કિરણ સૂરજ શારદા ખત્રી ભાગ્યશ્રી અર હાર્દિક ખત્રી
0: આગલો કાગદ હૈ ગાંવ છાપલા સું માંગીલાલ સીતારામ સુરેન્દ્ર કુમાર ખુશ્બુ અર વિદ્યાદેવી
4: ઓ કાગદ આયો હૈ ઇન્દિરા કોલોની મહામંદિર

0: અરે પાટ કોણ આવ્યો ભાઈ આવરી મેં આવરી કીધુરી આવરી ભાઈ કહો હે કહો આખા કરતી આવે ને કહો હે જો ગીત હણતી આવે પાણીનો પ્રસાદ પાણીનો પ્રસાદ ભાઈ દેખે પાણી તો અમે કે નહી કે જીન કે નહી કે દિન લીકીયડો હે જીન ઘડી લીકીયડો હે ભર જાય એમ કહું કે કુદરત રા હાથરા હે તો હે
1: અમે નહીં કેવા જણ કઈ કરા નવલો બા પસીના મેં બીજા બી બીચે પાણી ઉભી જવા જ્યાદા ઠીક હે મેં તો કેવા બરસાદો અમે ફટાફટ
0: સાચી વાત હે
1: તાવડો ઠાંઠા ઇતો ખાવણો હે
0: મિનગર દેજે ભાઈ ઢીજો કોનીએ પડે તો હજ કો કે નહી કુક ડૂબ જા કરે હિ ગણો પડે રે હિ ગણો પડે હલો બર જા તો કે રે મેં ગણો પડે રે મેં ગણો
1: પડે શરીર એડો એ નવલો બકા
0: તાવડો પડે તો કે રે તાવડો પડે તો ભાઈ એક વાત હે
1: એ હુઆ વની જણો પછે
0: એલો કરીયો કે નહી હુણો હો રા હું એલો કરું થે
1: અરે નવલો બા દેખો દે યુ મત કરો થણો એલો કરીયો તો મા હંમેશા હુણા હા
0: મે આટો ઉભી આટો ઉભી ઉભી મારું જળ મત કર આવરી એટી બે જા
1: એ રામ રામ પગે લાગુ
0: રામ રામ જીવ તીરે જીવ તીરે
1: માન લે ગયા થા ગુમાવણ ને મેં બેઠી નવલોબા નાવ મેં કયો મેં એની નાવ હું કૂદ જઉં નીચે નાવ હળહળ કરી જીકો મેં કયો કૂદ પડા મેં કયો દેખા છરી માય ને હે કઈ પછી નવલોબા થા ને કઈ બતાવું અરા રા રા રા નીચે તા પેડ પોદાન પછી મારે સાસ નહી આવ્યો ડૂબુ ડૂબુ હોય ગયા ને પછી મેં કયો આજ ભરા
0: એડા કામ કરે નહી વાત કરે થને એ વાત ઉંટે એમ હું હું કયો લીધો નાણા દેખો આ છોરી હચપડી હે અરે હાવ ધ્યાન રાખજો કઉા ઘંટો ઘંટો હેચકો ઘંટો બીડ દીયો
1: કાદમ
0: પચતી તો
1: સાચી વાત નવલો
0: હવળ કામ વહી કોની હવળ કામ તો થારું વહી કોની હે કામ હેચકો કઈ નઈ ઊંધે ઊંધા કરી
1: તો હું તો
0: મરજતી તાકી ગીર મિરજતી મારે ઓર કહું રોજ રોજ ની કળે કરે મારો ખૂન બાળે હે
1: અરે કોની ઇતિ હોર કોણ મરવો
0: ને મરે ને જીએ મેં તો કું પણ આ ખેતી પાતી વાળી વાત કરતી કરતી કટડી લે નહી પીછે
1: અરે નવલોબા હુણો મેં કઈ માર કઈ

0: કોની ફૂટી કોની
1: તે કોની માં તો કો ફૂટેલી હું તને કઈ બેમાન દેવું ને હું
0: આ જેની માને બતાયો નવલોબા
1: હા
0: આ દેખો વિશ્વ બ્રેન ટ્યુમર દિવસ માટે માને બતાયો કે બ્રેન ટ્યુમર આ લક્ષણ કઈ કઈ હોવે તેજ ઓર લગાતાર સિર દર્દ હોવે ની જણા યા પછી બિના કોઈ વજહ ઉલટી યા જી મચલાવે જણા યા અચાનક દોરા પડે મિર્ગી જણા બે દોરા પડે જણા યા આખારી રોશની એની બા ધુંધલી હો જાવે યા દોરો દીખણો લાગે યા પછી દો ચીજા દીખે એકાતે બો યા પછી યાદાશ કમજોર હો જાવે બોલણ મે થોડી
1: ધર તકલીફ હે કોની એ કી શરીર હે તો ક્યાંની રોગ દોષ હે કે કોની હે જીકો કે ભાઈ જીને કે ઉજા તો ભાઈ ઇલાજ કરા લેણો થઈ જાય આવશે ત્યું હે કહું કિતુરી કે બો કહું હે જીકો ભરત બીજું ગીત હુણતી હે બેઠી બેઠી સાત સમંદર
0: સમુદ્ર દીકાવટ લઈ જાઓ જીકારું કેવું
1: હું
0: સમુદ્ર વાળો ગીત તો હુણાવું નવલો
1: હુણા દે ભાઈ હુણા દે તો કઈ